પાની મારી ગલા ઝાઈ રે મામા, પાની મારી ગલા ઝાઈ, પાની મારી દેલા ઝાઈ, પાની મારી દેલા ઝાઈ, પાની મારી દેલા ઝાઈ રે મામા, પાની મારી દેલા ઝાઈ.

0: એ બલે ખૂબે નુકસાન કરે છે અરે રોગ રાઈને ખૂબે નુકસાન કરતો બીતી રોગ હોય છે એ આ ઉકઠા રોગ એ રોગ બલે જન કોની બલે ભેંડી ફસલની જસન ભેંડી નાની રહો ને બાળતો સમયાને ખૂબે જોટે છે જે ચલે બૂટા સુખુન જાય છે ઓર રોગ ચો કોની સમયાને બૂટા ઓર ચો સંગે સંગે ફર કે બલે ખૂબે નુકસાન કરે છે જે ચાને આમ કે ભેંડી ચો ફલ ખૂબે કમ મીરે છે ઓર એ ચો નગત દખા રખા કરતો કાજે સબલે પહેલ તો આમ કે એક બૂટા કરતો રાય કે બેડા કે નગદ જો પુન દેતો રહે જે ચોલે હું થાન જન ભીતર જન કીડી રહેશે હું ઝપકે મરુન જાય છે ઓર બીજ બંડા તો સમયને એ ગોટ કે જુગ્ય કરું ધ્યાન દેતો રહે કે માટી કે ઉલટા પલટા કરલો ને રોગ રાઈ કમ બલે ધરે છે તો સફાઈ ખેતીહાર દાદા દીદી મન જે બી આમી સફાઈ ગોટ કે ધ્યાન દેનું જાલે ભેંડી ફસલ ચો કમાની આમ કે નગદ તો મીરે દે ખાતો કાજે નગદ કૌરી ભેંડી બલે આમ કે મીરે દે ઓર એકે હાટ પસરાને આમી બીકલું જાલેની આમ કે નગદ પૈસા
1: मीरे दे। अभी आप सुन रहे थे कृषि सामी की बेड़ा खाना चुगोट।
2: दस लाख की लॉटरी मुझे
3: फर्जी ऑफर्स से सावधान
4: आरबीआई कहता है
3: जानकार बनिए सतर्क रहिए
5: भाई साहब आपके यहाँ कपड़ों पे 25% छूट अभी भी चल रही है ना
6: हाँ हाँ जरूर आपको किसने बताया
5: मेरे रेडियो ने वरना मैं तो इस डिस्काउंट से वंचित रह जाता
7: विज्ञापन बुक करवाने आकाशवाणी आइए